0: તો દેખો સાહેબ, તો હું મન ભાવન રાજસ્થાની ગીત ઓર અબે ઘડી આડી દેખાતા આપણે બી અણી કાર્યક્રમ વિદાય લેવાનો ટાઈમ હતો. આપ ચાલા સા, રામ રામ સા,
1: રામ રામ સા.

0: તો દેખો ભેરાભાઈ, યુ તો હું આપી મનભાવન રાજસ્થાની ગીત, ઓર હવે આપણે કાર્યક્રમને ઓર આગે બઢાવવા, તો ક્યું નહીં દેખો આપી ખેતીવાડી સંબંધી કાર્યક્રમ હે, તો આપણે કિસાન ભાઈ બહેન ભી વાટના રે, ભાઈ મોસમની જાણકારી ભી આપણા આટે જો ભાઈ બહેન આવે ભી દેવે સા, તો ક્યું નહીં બતાવવા કે આપી જો આજરો મોસમ હે વંડે ભારા મેં કે ભાઈ વર્તમાન મેં દક્ષિણ પશ્ચિમી રાજસ્થાન કચ્છ ભાગા મેં અધિકતમ તાપમાન 45 થી લઈને 47 ડિગ્રી રે મધ્ય દર્જ કીધો હૈ, ઓર પિછલા 24 ઘંટા મેં સર્વાધિક ઓર અધિકતમ તાપમાન રી વાત કરા તો યુ ભી દર્જ કિયો ગયો, ઓર અધિકાંશ ભાગ મેં ન્યૂનતમ વ અધિકતમ તાપમાન મેં આગામી દમના મેં જો હલકી બઢોતરી રી સંભાવના ભી હે સા.
1: બિલકુલ સા, ઓર દેખો કહીએ કે આપ સહી વાત કહી કે ભાઈ આણી મહિને આગામી દિનોમાં અધિકતમ તાપમાન રી વાત કરા તો 43 થી 45 ડિગ્રી તક રે દર્જ હોવાની સંભાવના, ઓર કટે કટે આપ દેખો ગરમી રી હવા ચાલવાની સંભાવના હૈ, ઉષ્ણ રાત્રિ યાની કે ગરમ રાત ભી હોવાની સંભાવના હૈ, ઓર આગામી 48 ઘંટા રે દોરાન આસપાસ રે જતરા ભી ક્ષેત્ર હૈ વટે ભી મેઘ ગર્જન લારે થોડા આંધી તૂફાન આઈ શકે સા.
0: બિલકુલ સા, દેખો અંડે સાથ મેં અગર આપી જો ગરમી બઢ રહી હૈ વંડે સાથ મેં હીટ વેવ ભી બઢ રહ્યો હોય તો અણી સ્થિતિ મેં અગર આપી ધ્યાન રાખાંગા ભાઈ આપણે ટાંડા ચોપરો ભી ધ્યાન રાખાંગા જો ભી ખેતીવાડી રી ફસલા આપી કરા કે વણી મેં ટેમ ટેમ પે સિંચાઈ રી વાત કરા, સિંચાઈ ભી આપણે ટેમ ટેમ પે કરણી, આપણે સ્વયંરો ભી ધ્યાન રાખણો, ઓર જો આપણે ઘર મેં પશુ હૈ વણારો ભી બહેતર રૂપ અગર આપી ધ્યાન રાખાંગા તો કહી શકા કે યા જો હીટ વેવ હે અણીઓ આપણો ભી બચાવેગા ઓર આપણો પશુધન ભી સુરક્ષિત રહેગા સા.
1: બિલકુલ સહી વાત કી સા, ઓર દેખો આપ સહી વાત કી હાવ ચેતવેનીએ કામ કરેગા તો વેવા વાલા નુકસાનો ભી બચ શકે, ઓર આપણા કાર્યક્રમ રો એકમાત્ર ઉદ્દેશ્ય યો હોય છે કે ભાઈ એણાને સંપૂર્ણ ઓર અચ્છી અચ્છી જાણકારી કરને એણારો ફાયદો દેણો સા.
0: બિલકુલ સા,
1: ઓર અબે આપકો તો એક અચ્છો સો પ્યારો સો રાસ્તાની લોકગીત ઓર હુણામાં સા.
0: હા સા.

0: જરૂર થાય સા.
1: બિલકુલ સા, આપી વાત કરા ઉર્વરકરી બચતરી, તો એઆઈ આધારિત જો મેપિંગ વેવે વણ્યો આપા યો ભી પતો લગાઈ શકા કે ખેતરે કસની હિસ્સા મેં નાઇટ્રોજન યા પછી ફોસ્ફરસરી કમી હે, અને ખાદરો સંતુલિત ઉપયોગ ભી સંભવ વહી શકે સા. ઓર સ્વાયત્ત ઉપકરણ ઓર ડ્રોન રી અગર આપી વાત કરા તો ડ્રોન મેં એઆઈ સંચાલિત મશીના જિસ તરકી ખેતી રે ભારી કામ ને આસાન બનાઈ રહી હે. ડ્રોન સ્પ્રે ભી આપી વાત કરા તો ડ્રોન રે જરીએ બહુ કમ સમય મેં સમાન રૂપુ જો કીટનાશક વેવે વંડો છિડકાવ ભી આપી બહુ આસાનીઓ કર શકાશા.
0: बिल्कुल सा, और अणि मैंने देखो स्वचालित निराई और फसल रे बीच में अंतर कर सको, केवल खरपतवार ने नष्ट ही नहीं वंडेला रे दूसरों प्रबंधन भी आप अच्छी तरह कर सको. अब फसल रे उपज रो अनुमान यानी कि आपरी जो फसल है वणि मैंने भी एआई डेटा रे आधार पे यो बताई देगा कि अणि बार कुल कतरी पैदावार वेवरी संभावना है सा.
1: बिल्कुल सा, और वंडे साथ में अगर आप ही बात करा बेहतर मार्केटिंग री तो उपज रो सटीक अनुमान वेऊ કિસાન આપણી ફસલને વાસ્તે પહેલાં ખરીદદાર ઢૂંઢ શકે ઓર બહેતર કિંમત ભી તય કર શકે સા.
0: અને મને પશુપાલન મને ભી સહાયક હૈ યા એઆઈ રો ઉપયોગ કરને આપ ડેરી ફાર્મિંગ મેં પશુ અને સ્વાસ્થ્ય નિગરાની રવાતે ભી ધ્યાન રાખ શકો. સ્વાસ્થ્ય ટ્રેકિંગ હૈ યાની કે પશુઓનો વ્યવહાર ખાવાનો તરીકો ઓર તાપમાન રી નિગરાની કરતા રહો જણી બીમારી રો પતો લાગ લક્ષણ રે પહેલાં પતો લાગ જાવે સા.
1: બિલકુલ સા, દેખો સા કિસાન ભાઈ બહેન, અગર આપી એઆઈ રો લાભ અગર કૃષિ મેં લેગા તો આપી કહી શકા કે વણાને સમય સમય પે જો ભી જાણકારી ચાહેગા વા વણાને ઉપલબ્ધ વેતી રહેગા સા. ઓર અબે કો તો એક રાજસ્થાની ગીત ઓર સબને સુનાઈ દા સા.
0: બિલકુલ હુણાવ સા.

0: તો દેખો ભેરાભાઈ, યો તો હુણ્યો મનભાવન રાજસ્થાની ગીત. ગીત તો આપણે કિસાન ભાઈ બહેનાને આપા ઓર ભી સુણાવંગા, લેકિન જટા પહેલાં આપી આજ વાત કરા કે આજ રો દિન હે દેખો સર, આજ રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી દિવસ, તો ક્યુ ને આપા સગલા ભાઈ બહેનો વાત કરા કે જો ભારત મેં હર સાલ 11 મહિને રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી દિવસ મનાયો જાવે, જેને કે આપી નેશનલ ટેકનોલોજી ડે ભી કહેવાશા. और यो जो दन है वो भारत री तकनीकी प्रगति वैज्ञानिक उपलब्धियां जत्री भी विवे वंडो भी प्रतीक है सा.
1: बिल्कुल सा. और रानी दन रो अगर आप महत्व और इतिहास री बात करा तो आप देखो 11 मई रो दन भारतीय इतिहास महीने स्वर्ण अक्षर महीने दर्ज है, क्योंकि आनी दन भारत रे तकनीकी क्षेत्र में तीन बड़ी सफलता हासिल की थी. वहीं मैंने अगर पहली बात बताऊँ तो देखो पोखरण यानी कि जो परमाणु परीक्षण 1998 में हुए, वो 11 मई 1998 ने राजस्थान रे पोखरण महीने भारत ने सफलतापूर्वक परमाणु परीक्षण की दो. ऑपरेशन शक्ति तहत किदा गया यानी परीक्षण ने भारत री आप देखो दुनिया में धाक जमी और भारत ने दुनिया रे परमाणु संपन्न देश

0: તો દેખો ભેરાભાઈ, યો તો હુંનીઓ રાજસ્થાની ગીત ઓર અભે ઘડિયાળી દેખા, તો આપણે બી અણી કાર્યક્રમ વિદા લેવાનો ટાઈમ, તો આપા ચાલાસા, જય જવાન
1: જય કિસાન.